0: સંસાર સાગરને તરવાની શિખામણ, જીવતરના જાજેરા ભાર, હેત મર્યાદા અને ફરજનું ચીંધણું, દાંપત્ય માંડવા અધીરા હૈયાને જવાબદારીનું ભાથું આપે ગૌર મહારાજ, કુરિયાત સદા મંગલમના આશીર્વચન પણ ઉચ્ચારતા જાય ને ફરજની લાલ લીટી પણ બતાવતા જાય,
1: સમસ્ત સંસારને પોતાની ઉર્જા વડે જીવંત રાખનાર પવિત્ર અગ્નિદેવની સાક્ષીએ ભૂદેવની હાજરીમાં આજ આનંદ સાથે ગંભીર જવાબદારીની આ વેળા છે, આ નાના છોકરાના ખેલ નથી,
0: જીવતર કલ્પનાના ખાલી સોનેરી સપના નથી, પણ કઠણ પાણાનો રસ્તોય છે, તડકી સૂકી છાંયડી વેળા પ્રેમ વફાદારી અને ખભે ખભા મેળવીને ચાલવાના સોગંદ લેવાની આ ઘડી છે.